0: ખુશાળાદેની મૂસા રશવાણાઈ દિવેહ રાજ્ય ગડુ મિગડિગ કુરિયમ મેદની ફિલ્મી દુની મે ફિલ્મી દાયરા ગે વાહક તકા ફિલ્મ તકા સિરીસ તવ ગે વાહક તતિય બે ફળો ના હિસ્સા કુરમા દિવેહ રાજ્ય ગડુ ખુશાળાદે પ્રોગ્રામે દુનિયેગે કી કંકોળતા ગબોડ મકબૂલ કમિંગ હોદાફાવા મશહૂર કોમેડી શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો ગે ફર્સ્ટ વન સીઝન નેટફ્લિક્સ મેદવેર કો દેખુમા તૈયાર વેજે
1: દુનિયા કે એક કંકળતા હોકા બોડ મકબૂલ કમે હો દાફવા મશહૂર કોમેડી શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો ગે ફર્સ્ટ વન સીઝન નેટફ્લિક્સ મેદવેર કો દેખુમા તૈયાર વેચે મશહૂર કોમેડિયન કપિલ શર્મા હોશાળા દે મિશો ગે આ સીઝન પ્રીમિયર કુરમંગ હમજે ફવણી મીમહુ કે 26 વન દોહુ મે સીઝન ગવેસ બેદુન તેરિંગે મેદુકા બોડ મકબૂલ કમે હો દાફવા કાસ્ટુંગ કમવા સુનિલ ગ્રોવા કીકુ શર્દા આદિ કૃષ્ણ અભિષેક ફેણીગેન દાણે મીગે તુરુન શોગે જજુંગે ગોતુગા અર્ચના પુરાણ સિંગ આદિ નવજોત સિંગ સિધુવેસ મી સીઝન અલું ફેણીગેન દાણે નેટફ્લિક્સ ઇવણી મી આ સીઝન હાસકો હસીકા ત્યોહાર નુઅત હિણીતુમુંગે ઈદુગે નમુગા 1 મિનિટા 46 હાઈ સિકુંતુગે ટીઝા વિડિયો એ આમુકોફા મી પ્રોમોગા કપિલ શર્મા વણી દિવાલી નવરાત્રી આદિ ક્રિસમસ વદા એકી મુનાસબત તકા ગુળવાગે ફસ્વણ સીઝન ફિશેકં યુલાન કોફા આદિ સીધુવણી મી હિણીતુમુમા મજલુગે બોડ ફેસ્ટિવલીકે રસ્મી ફેશું કમ પુણેફા પ્રોમો નિમ્માલફવણી દોલ નગાડા સબ બજેગા ક્યુકી હસીકા ત્યોહાર અબ નેટફ્લિક્સ પે સજેગા મી મેસેજ આયકો મિશોગ હતરવણ સીઝન કુરિયદ્યે ડિસેમ્બર દેહાસ ફંસવીહુ માર્ચ દેહાસ સબ્બીહ એ સીઝન કા બોલીવુડ કુળિવર દાયરાગે કિન મશહૂર તરીંતકે બહેરુએ ફાવે એક તેરેગા પ્રિયંકા ચોપરા જોનસ વર્લ્ડ કપ કામયાબ કુરી કુળું તેરિં કમવ્વા હરમન પ્રીત કૌર અદિ જેમીમા રોડ્રિગેસ ગેતુરું કાર્તિક આર્યન અનન્યા પાંડે માધુરી દીક્ષિત અદિ જેકી શ્રફિમિને ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો એમ એ ફુર્તમ નેટફ્લિક્સ કા સ્ટ્રીમ કુરમ ફશી તે સાવિસ વણહરુગે માર્ચ મહુગે 30 વણ દોહુ એગ ફહુન દેવણ સીઝન એ અહરુગે સેપ્ટેમ્બર મહુગે 21 વણ દોહુ ગેનેસ તિંગિરુ તિંવણ સીઝન દક્કા ફવણી દેહાસ ફંસવિસ વણહરુગે જૂન મહુગે 21 હું સેપ્ટેમ્બર મહુગે નિયલા મજા હરકાયતકા મશહૂર ફન્નાનુગે ઇન્ટરવ્યુ તકાયકુ મે શો વેગેં ગોસવાણી ઇન્ડિયાગે મોનીફુ ફિલ્મગે દાયરાગા બેલુન તેરિંગે એમ એ બોડ તરહીવે લિબમુ અન્ના એ શોયા
2: સ્વાગત હૈ વેલકમ ટુ ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો વી આર ઓન નેટફ્લિક્સ ચેન્જ યોર વોકેબ